તારી પરગણી ચૌતારીમાં પલટી આમાં સપનામાં મઘરઈ પૂગે થે કઠલ બરી તિલાલી તારી ગાઈ મેરા બનૈમાં ચરાઉં થે પરસી પલટા લરખરાઉં દઈ ધારણમાં બલ્લા પુગદા ખેરી મટારા કોસને હલ્લા ખલ્લા પૈસા ભણે સપૈ ચડે મટારમાં હેરા ખૈલે પૈસા ભણો મલાઈ ખૂપૈ ચડીએરા એણે માતા પૈદલૈયામાં મધેશકો ત્યો ચારકે ગામમાં અગી વિદેશી કીએ ન બુદ્ધિ ન બળનાલે યતી ખેરા દુઃખ પરો વિદે ન પડનાલે મોમાં સ્વર્ગે મોનું ભયો મ પાંચ વર્ષ કો હું દા બાલખમાં પડના પાઇન સાડે સાતલે છું દા